સાવ જાણ્યા ફિલ્મોનો અવાજ આશા ભોસલે હંચો આશિલો, સંગીત ખૈયા મંજે. આણી આતા કિશોર કુમાર આણી એનટ આયકુયા રાહુલદેવ બર્મન હંચે સંગીત સત્તે પે સત્તા યા ફિલ્મોનો.